0: ཁྱི དང ཁྱི དང Nima tundru lani, jilu jikdong gubya dunju lor, pionjong shizi chongi gezi zong, zhongzi xiangdu chongxi. Tanda pionjong damjo dogar chokbe sarzom kanki zhurin ta, gekab gi rinba tangbu chabxiong zombabu. Gekab rinne yugur buyi pionjong chile keba. Zhonggu dogar kejian tundzo gi chongmi. Pionjong zombabu tundzo gi le zinso nangda nangmu yinto. Kongki tabara, pionjia yigri ingi toane chabxiong ta, zimzhong. Lukzum, kapshe so nigil haq zam zam nang yu. Chapchun zam ju la chana, tam ju ndogar che zhe, zesim gi kebe za tang tang. Zungri la so, zheshi gan so tang. Chapzen tung zhe, halo zheshi dile tang. Chumre surji jeba so tang. Nyen chi shege chapzen, zhona denbe chowa so, zam nang war nga je su gekab tang zhong rinbe chaga yang rib dang rinba top yu.
1: Yata nge shuwa ki kapshe ki kor ki nangdiyo sumpati karasi na ta nga ra nyewa lo she nalwa la kapshe dostos tibirwa chaza kapshe tibir gyurim nalwa la ina ane chingne ki ngunchun keba namka kapshe lo lobchon che ina ina sosu ki kapshe tibir nalwa la nyamnyo sa zan ina ina kapshe tibir ki nyongzo tibirwa shi tinte jo sti ina nge ki tiri ma nyamjo shugu yinsi lakwa to ina karasi na ta 갑시에 매망부지게 값에 뒤도점에 가서나 까미야 코랑 까미야 숨주 코랑 삼단지 되도 빈에 까세 칼카지나 서 카스 칼카도 뒤데 삼단지 되도 와 학과도 있는 카시에게 뒤지다 지고 할 수도 와 가서나 값에 지트기 세제네 뜨대 지 가라습니다 아주 책주이시로 와 책주이시 된도샤 에나 책주이 된 와제 까스게 명지 된제데 근데 카스게 명지 된제데 도스제 값에 지지 지도 와 진짜 전화 값에 배제 레고치 티통 말했음 그 가르치네 레고치 용어 말이 워낙 가르치고 그래서 동어도 값에 지원을 간다 내 당부터 가르치스네 말한저 좀이 샤바 티브도 지고치 자리 내가 소소 줘버 줘봐 하면은 처벌 줘봐 그 뒤 주시지 구하래 주시지 처벌 줘 주시지 주시지 가르치스네 땡케 차수나 아니 신에 감에 숨주다 줘야기 명지도 제고래 어 진짜 맞아요 왜냐 가르치나 까지 고체 뭐도 주시 제메 발레와 동바지게 까체 까체 고삼단제 때문에 이 값이 역 지도물에 자자 당부대 가르스는 주식직 마 담배아디 가르스나 안 당부리 있음 그 다 소소 제밥 되베게 주식이 땡케 차와 에디 차도 저봐 아니 딜러식 베게 마 값 지게 감에 숨주다 제 명지 제아디 개점물에 베나 나라 근원의 자신들 와 까 다른 나라 저 빈 자신은 까 이게 까지라 사실 까디고 컨텐츠 표시 당고래 가드 근데 표시 동물에 그죠? 다 망부지 가서 까치다 남자 레바논로 까와 까라 사진데 장자 까와 까라 그죠? 까이 사진데 뭐지? 아니 치 니게 매베 소리챈 되게 동안. 대 전화 배치다다 된 말에. 다운다 가서 지금 혼수 내가 소수 가르스나. 뒤 담으로 주자치. 주자치 담 차베지를 아니 주자들이 식체네. 아니 까미게 이게 가르스나 민트 추바치고라. 뼈나 차지는 건 나랑 김용조 쇼인다 뼈나 얘기 팅에라 가르스나 디치트와 장즈 자즈 담아 그 거기 값이 티마 다 자즈 담아 거기 값이 티즈네 가서 당부 가에 그 소소 첨버도 배기 주자티 가르스나 자즈 담아리 봐 자즈 담아 다 자즈 담아 이드즈네 가르스나 뭐 주자티 땡 캐베슈글 아니 얘기 까면 숨쉬기 이제 간걸로 장즈 담아네 거르체네 값 디체오리 민제디제 대체도 좀 가서 변화 당분은 다 값에 팅 주된 조티 장제 다 장제 동 삼도의 장제 다 제가 가다 주의 민제 가르 장제 삼도 스탠스 아니 장제 가서는 매일 세스는 변화시리 그죠 예일 세스는 강마시리 변화다 디버로네 간익도 왜 익민도 다노서 강마 삼도도 강마 강마 사절 가서 깔았으니 동부지와 깔았어 어디 녹삼고다 어 당에 ti jose nye kri, hawa kari diwa zina. Kala meche, penam yiche, su jun tu jun mangna yang, kawaya junga, zhugda chawa, jangzi dama tu jin yis. Eto ko tunggur waa gati tu yin zwa. Ta zine nge bezon chi shubi na, bena nge tingma chi kari zina, dada ganzu ki tingdu ki zumba po chakze, ki samshiba gunjo yun tenla ki zhomde chi zamna re. Ti zhomde di na, jenpe chi be ki nyemu de la nga, gaya dang zhe ni nga tamshe chi chi yisa. Chi tu zaba yin nge ki na kari zina, kaushe chi chi chi ni di, ma nga re ki chi ki di tamshe xie guwa samchwa. Ti chi tu zine nge ki chunpa chi be, ju tun zuwa di kari zina, gunjo yun tenla re ba. Ti yin zina yin nge ki, kāmiya sumchū, ā tō sāmdāṁ rā, sāmdāṁ zirī, gālā kū kōng kī cēng kī tūyidhī na sāmshū bā sāchī tūwa, sāmshū bā. Zī hēn tō sāmdāṁ zirī, ngā rāñchū pio lā kōtā kī kīmzā kāpshū bā sāchī wā rā, kāpshū bā. O tī yin tū zirī, ā nā ngā tō sāmdāṁ ngā tī nīv rī, gāti, gāti kāntā nīv sī na, kāpshū mā yī sāmshū bā tī kūñchū yun tē lā jī nī sī. O tūk sī tūyī, ā nā gāti tū kūtā wā, gāti tūk sī rī. Tā pē nā yā, tē mā jī ngā tū kā rā sī na, gē chī lūp chī tū yī nī yā, lōsum chū kūrē chēn sū kī ngā chū lōp chū dōngzōm chī chē rī. Dōngzōm chī tū tsa nē ngā chū nyāmbō kālā rī chē chōg chū gō gō tūk sī tē chēn tē tū tsa bā, yā gā lā khu nā chū tā ngā chū lōp chū tū chū ngā yā lāng chī tāmshē chī sī kituwa. Tāmshē chī sī tū tsa ngā kī kā rā sī ngā tuwa nī chī kā kāpshē chī tsa mkwa sāmchū, kāshē chī tuwa nē ngā chū tī rīng kī dōngzōm tū kī sīmbā chūmbā chī yā, ā tī rī sāmchū bā. Tē chū tsa ngā nū sāmchū kā, kā tī kā tī wu tā sī tū sī tū tī rīng kī chū tsa tsa tī kā rā sī na tī tī rū shū kī gā lā tā lōp chū tī tsū rā bā. Tē chū tsa ngā tū sī tsa lōp chū bī na ngā chū jī lū pō tsī sī tū sī tīm tū sī tū sī tē yā rā bā. Tū sī tū tsa ngā nū sāmchū kū tsa tsa bā o ngā kā tī nī yu rī, kā tī kā tī nī yu sī na kā wā tā bī gā lā tsū chī tī rū shū jī lū pō tsī tā ngā sī kā tī tām sā nī yu rā bā. Tē shīn tō yā, ngā chū tī lī chīmbi rī, kā rā sī na, chū wā kī nyam shī chī kā. Chī tū tsa bā, ā nā ngā chū wā nyam shī chī bē bā rū lā nyam chī lī pā chū tū sī jī kī tā kū lī chū tū tsa bā, kāp shē chī wā sām chū bā. Kāp shē chī tū tsa mē, tuā mā ngē kī tī lī mā tū sī chū tū tsa nā, nyam chī kī tēn chū kā rā sī na, shī ngā tā tēn chū tūng tū tsa bā, ā nā kā rā sī na, ngē kī sīm lā kā rā chū tsa kā wā nyam bē shī ngā, kā wā nyam bē shī ngā tī nā tū, sō kā wā chūng kī yun chūng ngō tsā rā chī tī ngā sō chī. Chichi tenchungwa. Ta yinay la samnu dengza di chi di dikza ti chi chadwa khasana. Chi ta cha chadwa. Chi ta mi ma ningdi la ma le ne le diki diwa lhasa diwa diya zi ne bika nang lo la samnu stan di ne le ningdi shingna di kanda yir kukri rwa. E gawa nyembe shingna di na tos tibi na ma shi ma dhiv randa mintu di le di si khasu re. Chi ta cha chadwa. Chi ta cha chadwa. Ani karasina nga zo pomi zongki kongdoga la tos dako chi di zaba Manam kanam jabi ne yus cheche, kanam jabi putan nyingbas cheche, tishtu yoko zinchung kweche, dele chunga. Dele nus tongdo zine, ena namsangye gati nyesunga. Kanam jabi putan pome yudu yoba, kawaya jangji mibu mangpe shinji ayus, namsang gati tesunga. Ta tila tita tila sogo, nganjo ki tushin chua nolol, kapshe tisambi ina, karasina sosyo jyocha kari nyingbati zote, Jyocha khari yinpati diya chayani, ane tila kora chayani, tila samshi chayani, ane kamiya sumshu ki chi chayadi kachin paris.
0: Kongdo yin zhongzwa nimin tindru lani, rangyi ki kashi zombe nyong tsorta, kashi zomta kwar ki shecha khaji mungzhu dukdu shin nang zhuz. Shamla gila kong ki kashi zomta ki shecha ta, tishin pyo ki chakzin zomba bo khaji ki kapshe la, lechi chedab so ki kwa la, Chedri nangyo yinbe, lengye ne mutu gizi nalu.
1: Ta di bina gaya ju dangarwa, ta ala dhirin tyochok yinbe, mabu shibu shu tuu mara hao suwa. Ta bina yaga cha, cha yi pyocho chidangwa ya cha shabina arwa. Ta yaga cha di pyocho chidangwa cha shabina. Ta gara sina nganchu chekchoy nalwa dhebi ina, ina cha la gara dhe, cha shi yin da, cha lu da. Chachanda singa zammadwa pechi chi shabha khe shibhukundi nyiga maari. Ta inayla karasana ngaranchu karasana susuyo ki karasana jubar dhubi ku tuyanti kara imayla samshi chebi ina ina karasana chadila karasana pyuzo mingzi pyuzo chokbo soya yore. Yudum chokbo nyigiri, pyuzo nyigiri. Pena chachamina thangu karasana ranga jubar dhubi tuyandaati riba ranga kapshe di nolo jubar dhubi tuyandaati tuyocuyo da jiwa yubachi ina. Tuyocuyo da jiwa chi imba ina ina kare Chia yun, chia dungwa yun suwa, chia yun zamni jik chia, chia yun zamni chia di chung suwa. kese tejo de le kaz na tejo le ring du na zo yar ba kese rang ge ju ba tejo de tun du re se na chen yun zam ji ring la ji jian ni xie se tun du yi bu zhong de ba ta kese rang ge ju ma de ba tun da de gu tejo ring bu yi na chen yun zam min zhe ba chen yun zam mi ene long gu mang bu la so bu du xie se na e ga tejo de ring bu chen du gu chen du gu ta kese ka zhe na rang ge ju ba tun da de gu ka zhe na rang ge ju ba de ba tun da de gu ka do de zhuo yu na ba 랑그 좀 봤더니 값이 이렇게 카드워드 좋아 여기네. 하나 차 제구도 잡아 차도 차도 좀 걸어봐. 차도 다 차도 카드워드 좋아 요새 빼는 사실은 약하실 거다. 나 차도 제구도 아니네. 다 차도 친다는 게 줘봤더니 까부이 까부리. 얘는 까부다 차 근데 좋아 치고 그랬지. 뒤에서는 얘네 다 두시다다 그래. 차도 뭐이 강달 까로. 잡아. 예. 야면은 차도 뭐이 남과 신도 무엇인 당월라서. 야마나 차도 뭐 신도 말어 라서고 어쨌든 도시에서 랑 춤을 되게 가도디 저 도도와 다 계속 약하스나 랑 줘봐 되게 가르스나 된다 되고 좋아다 좋아 입주다 좋아 여비나 애네베나 차디 가스나 차로 신도 주도 된봐 그러면 차로 신도 주도 된봐 에 차로 신도 칼 신봐 라서고